0: પબ્લિક કુમાર જે જબ ચીજ લીગાલ મેં સેલમ ઉહી પ્રોતનો સર્વી કરી ઉ હો જલા ઇલીગાલ ઇચિલિઝાશન ઇલીગાલ હોવેલા જબ ઉ એગો કા કરેલા એગો ચીજ કરેલા માસ્કે કરેલા ઉકે કુમાર જે હઈ કુવે કરે કરેલા એગો ફોટ કે જૈસે એગો લેગ્ઝામ્પલ હમની દે બતાઈ સર એગો ફોટ ફિસ્કાલ ચિસ્કાલ એબે કોઈસે એગો આદમી કે બા કુમાર જે હઈ એમ એ મે હે ન્યુ કે કુમાર જે એક બાંચી કુમાર જે હઈ એગો ટ્રાન્ઝેક્શન કરતા નઈ ડિક્લારે કરતા ઉકર કુમાર જે એક્ઝેક્ટ કિતના ઓકે પે યુ સબ કરે કે કપ હર આદમી કે તા ચાલે ગોઈ ઇન હઈ ફોર્મ ભરે કે ઇન્કમ ટેક્સ સબ કે પે કરે કે તો ઉ નઈ બતાવતા ઓકે કુમાર જે સુ બુઝો હઈ ચાલા પે કરે કે હેતના ઓકે કુમાર જે ઇન્કમ મિલેલા મે ઉ કુમાર જે નઈ બતાવેલા ઉકર જો નો ચીજ હોય ફિસ્કાલ જો મતલબ એમ એ સે જોડલ બા પૈસા કે ઉ નહીં કરેલા તો એગો ઇલીગાલ હર આદમી કે જો મેલા દેખ અભી તો લેપો ખોગલ બા ફોર્મ ભરે કે ચાહેલા હૈ કે ઇન્કમ ટેક્સ કે ઇન્કમ ટેક્સ કે જો ઓકર પૈસા મિલલ બા ઉ નહીં ભરતા કબ નહીં ભરતા કુમાર જે નહીં બતાવતા ઉ કે કિતના
1: મિલલા નહીં કરતા હા
0: બસ મેં કમતીએ બતાવેલન સન તો કા કરેલા અહીંયા ઉ દેખેલા માસ્કે કરેલા એગો ટ્રાન્ઝેક્શન ફોર્ડ ફિસ્કાલ અબ કા કરેલા સિફી નહીં જબ એગો આદમી કુમાર ઓકર કોન્ટ્રા એગો પૈતનો ઇલીગાલ કરેલા જબ ઉ બ્લાન્સીમ કરી પૈસા કે જૈસે કુમાર જે બોલે છે ને લસન સાલ કે લસન પ્રોપ કરી ખોજતા એક બાંધ કુમાર જે દુનિયા મેં દેખો હઈ કે જોન જોન બા હઈ દુસર દેશ મેં કા કરેલન સન હિયા ભી પૈસા ભેજેલન સન એગો લાભાંક મેં એગો નામ મેં ડાલ એગો પૈતનો મેં કે એ પૈસા એતેલ પૈસા કે મિલલ હ તો દેખલ હિયા એગો પૈસા જોન હુઆ બ્લોસિસમાં લસ હુઆ કે જોન એગો ફોર્ડ કે કરેલે બાન કે હઈ બગલ હિયા પૈસા ડાલ દે બસ ઉ કૈસે બતા તો જોન અદમિયા ઉ ટ્રાન્ઝેક્શન કરતા ઉ પૈતનો તો વે આદમિયા જોન બાકર મોદા ઉ તો લુકલ બા પાછે બગલ નહીં બતાવી ખોજતા ને કોઈ દૂસરો ઉ નહીં જાની તો હિયા દેખબ ઉ કા કરે કબ એસન ચીજ કોટું ને કરેલન સન લાલવા કે તો એ દેખબ હિયા ઉ કોન્ટ્રાવા ઉ પ્રિતનોવા જોન એક્શન કરતા જોન ચીજવા કરતા ઉ હોયલા ઇલીગાલ જબ ઇલીગાલ એસન કવા મેં હોયેલા તો દેખેલા ફોડ બા ઇલીગાલ બા ઇલિસિટ બા તો ઉ કોન્ટ્રાવા કુમાર જે હમની દેખત અહીં સર નહીં હ વાલેર બા ઉપરેતનોઆ અભી દેખબ સર ઓકે કોણ પ્રોબ્લેમ હોય મેં કા હોય હિયા દેખબ ઉ જોન કોન્ટ્રાવા કરલે બા ઇલીગાલ હોય અબ હમની દેખેલા સર એગો કોન્ટ્રા એગો આદમી ઓકે દિલેબા કરે કે ઓકર નામ મેં પ્રયત્નો મેં એગો ફોર્સ કોઝ કે એગો ફોર્સ કુમાર જે ચીજ ખાતી તો હમને કે કોડ બા સિવિલ અચીક ઓન્સ ત્રંદે કોડ સિવિલ લિખલ બા જબ એગો ઓબ્લિગાશન જબ એગો ચીજ હોવેલા ઉ બતાવેલા એગો ફોર્સ કોઝ ખાતી તો ઉ કોન્ટ્રાવા ઇલિસિટ હોવેલા ઓકર વાલે નહીં બા લીગાલમાં તો ઉ દેખબ ઓકર લેફે ઓકર કુમાર જે નીલ હોવેલા કુમાર જે કોન્ટ્રાવા કોડ ઓકર હા ઓકર કોન્ટ્રાવા નહીં બા આર હમને કે બા અચીક ઓન્સ ત્રંદ્રા દેખબ હુઆ એગો કોડ ઇલિસિટ કબ હોવેલા જબ લાલવા ઓકે મના કરેલા જબ એગો આદમી કરેલા એગો એગો લોડ પબ્લિક કે યા એગો કોન્ટ્રા કે જો ઉમે ગલ બા ઇલિસિટ બા તો કેવો કોણ લાકુર એક્સેપ્ટે હોય કે એગો કુમાર જે અનફોર્સે કરી એગો કોન્ટ્રા જોન કોન્ટ્રા બા ઈ આર હો અદમિયા મેં તો દેખબ અહીંયા પ્રતનોવા જોન કોન્ટ્રા કરેલા ઉ કોન્ટ્રા હોય ઇલિસિટ બા તો એગો કોન્ટ્રા જોન ઇલિસિટ બા જોન કોન્ટ્રા હઈ ઠીક નહીં બા કાનૂન બગલ સે કોટ બા ઉ નલ એન્ડ વોઇડ હોયેલા ઉકર લિફે ઝીરો હો
1: રઘુનંદનજી હૈજા પર માન લજા કોઈ પ્રિતનો એગો સેવી કરત હવન તો કાનૂન નહીં પૂછેલા કોન કોન રીઝોન સે પ્રિતનો સેવી કરત હવા મતલબ જબ ઉ કોન્ટ્રા બનાવતા કે હઈ આદમી કે હમ પ્રિતનો કરત હઈ એગો જમીન કિને ખાતિન તો હઈ મેં નહીં પૂછલ જાલા કે કોન કોન ચીજ કરે ખાતિન તું પ્રિતનો કે સેવી કરત હવા
0: નહીં પ્રયત્નોમાં શકી જાને આર મ દા તેવા જૂનું કે ઉ તો ઇઝે કરતા મેં સિબોજો ગલ નોતેર હિયા તો નોતેરવા ઓકે નહીં ઓકે ધોવાહી નહીં બા ઉ તો ખાય બોલી હૈ એગો જમીન હમ દેખ નહીં ભૈયા હમ કે મનમાં જમીન વા કરે કે તોહરા હમ સેરવી કર એક મજ હઈ કાલે અહીં દેખે નોતેરવા બનાવી કે કોતરવા બનાવી કે કહાં સે એમ કે પૈસા મિલલ બા કોણ ચીજ કર લે હઈ એમ કે એ તો કર દુઆહી નહીં બા સમજલે નહીં ઉ તો પૂવી હિયા બા એગો કોન્ટ્રા હઈ કરે કે લીગાલ કે કોણ છે હઈ હઈ ચીજ એસી કરકે ઉ કોન્ટ્રાવા મેં ડાલી આર એગો કુમાર જે એગો સ્ટેન્ડર્ડ ફોર્મ નિયર હ આ જગી ભરતા કોન્ટ્રાવા મેં કે હોકર પોપીતે હેને કેટલા પૈસા હઈ
1: જોન કોન્ટ્રા જબ બનાવે લનસ તો ઉ એક એગો કાર્ય ખાતે નો सेवी करे जाला कि बहुत काम करे खातिर उ पापिये सेवी करे सकी
0: नहीं उ मजकब जाइला उद्दीपक कौन है मदाते वा ओके है मदवा सीता जी देलेबा कौन ची करे की मैं उ नहीं बोली ना
1: पापिये में मौसम नहीं

મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આવો બસ જોડાઈ જઈએ રંગારંગ કાર્યક્રમની સાથે. રેડિયો મોરિશિયસના લહેરો પર આપણે પહોંચી છે રત્ના, આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે. જ્યાં ક્યાંયથી જોડાયા છો બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો, આનંદમય હશો અને આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાઈ ચૂક્યા હશો. તારીખ પ્રમાણે આજની તારીખ છે 9 ઓક્ટોબર મહિનો અને તે સાથે જ મધુર ગુજરાતી ગીતો લઈને આવી પહોંચી છે રત્ના. તો બસ ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને મધુરતાની સાથે રંગ પૂરી દઈએ ગુજરાતી ગીતોનો. આજના આપણા કાર્યક્રમમાં બસ થોડા ઘણા એવા ગીતો તમારા માટે લઈને આવ્યા છીએ, તો આશા કરીએ કે અમારા ગીતોનું સિલેક્શન તમને ચોક્કસ ને ચોક્કસ ગમશે. દેવી સ્તુતિની આ સાથે જ શરૂઆત કરીએ. ધ્વનિ જોશી અને ધરા જશાના સ્વરમાં મુકાયેલું આજનું આ પ્રથમ ગીત.

રંગારંગ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને બસ થોડા જ દિવસમાં એટલે કે 11 તારીખથી બેસનારી આપણી નવરાત્રીનો પાવન પર્વ ઘણા લોકો લાગી ચૂક્યા છે તૈયારીઓમાં. શ્રોતા મિત્રો, ભરોસાનો ભાર બહુ ભારે હોય છે. દરેક ખભો તેનો ભાર ઉઠાવી નથી શકતો. અને જ્યારે આપણને એવું થાય ને કે આપણા ખભા એટલા મજબૂત નથી, બસ ત્યારે જ ભગવાનની શરણમાં હાથ જોડી આપણે પ્રભુને યાદ કરીએ. અને જ્યાં નવરાત્રિની વાત કરીએ છીએ ત્યાં નવરાત્રિમાં માની વાત આપણે કરીએ, માં જગદંબા જગત જનની. અને માં એક એવી વ્યક્તિ, એક એવી શક્તિ કે જેમની પાસેથી બધા જ આપણા દુઃખ, આપણી દુવિધાઓ, મનમાં ઉઠનારા બધા સંતાપ બસ તેમનામાં ખોડામાં માથું રાખતાની સાથે પૂરા થઈ જાય છે. નંદલાલ ચંગાના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આ

શ્રોતો, આજનું આ છેલ્લું ગીત અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો. રત્નાને આપો અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ.

પસંદ કે ગાના શાંતિજી તો હમની કાર્યક્રમ હમેશા ભાગ લેવા કબો નહીં ચૂકેલા શાંતિજી તો હર સ્વાગત કરે હમને કાર્યક્રમ મેં રાજા બંધુ જી કે ગાવાલી ગાના મંગલે હવન શાંતિજી ઓર રાજા બંધુ જી કે ગાવાલી એ ગીત શાંતિજી દાગોચ્યા કે અપન મરાઠી પરિવાર ખાતર મંગલે હવન અપ દાગોચ્યા કે અપન ભગીના ઓમ ખાતર મંગલે હવન ઓર કબો નહીં સક્યા ભુલાય અપન ભાઈ બલરામ કે તો ભાઈ આ બલરામ કે નામ ભી કરત હવન એ ગાના ચલા સુની ચાહ લાપુલીસ ભૈયા કે નામ